જીવનના પંથ છે ન્યારા, મીન્સ જીવન ઇઝ યોર લાઈફ ઓફ કોર્સ. જીવનના પંથ ટ્રાન્સલેટ્સ ટુ ઓન ધ પાથ ઓફ લાઈફ. જીવન ઇઝ લાઈફ, જીવનના પંથ ઇઝ ઓન ધ પાથ ઓફ લાઈફ. છે ન્યારા ઇઝ beautiful, it's very sweet, it's very nice. So that is what it translates to. I hope you're enjoying the tunes being played on Bhakti Sangeet. We will now listen to the melodious voice of Anuradha Sriram in Sri Hari Vasamu, and that will take us to the top of the hour news with Skumbuzo. Stay tuned like always, and this is Bhakti Sangeet.